આમાં બી બહુ સા આસા વિશેષ દિવસ છે, તો આજ સખ્યાઓ આજ આપણે વાત કરાંગા વન મહોત્સવ સપ્તાહ કા બારામાં, કયો 1 થી 7 જુલાઈ તક મનાયો જાવ છે. સખ્યાઓ વૃક્ષ પ્રકૃતિ કા સબસે અનમોલ ઉપહાર છે, એ તો આપણે સબ જાણાઈ છા કે બિના વૃક્ષ કે આપણ આપણા જીવન કી કલ્પના ન કર સકા. ઓર પ્રકૃતિ જો માનવ જીવન કો આધાર છે, એમાં શુદ્ધ વ સ્વચ્છ વાયુ, શુદ્ધ જલ મિટ્ટી, સંતુલિત જલવાયુ ઓર જો જે વિવિધતા છે એકો સંરક્ષણમાં વૃક્ષા કી કતની મહત્વપૂર્ણ ભૂમિકા છે. સખ્યાઓ તો જનજાગૃતતા બઢાવવા કા ઉદ્દેશ્ય શું હિ હર સાલ 1 થી 7 જુલાઈ તક વન મહોત્સવ સપ્તાહ મનાયો જાવો છે. એકી શરૂઆત સખ્યાઓ 1950માં કે એમ મુનશી કા પ્રયાસાસું હોઈ છી, ઓર ઇકો મુખ્ય ઉદ્દેશ્ય છો જ્યાદા સુ જ્યાદા વૃક્ષારોપણ કરવો તથા લોગામાં જો પર્યાવરણ છે તો પર્યાવરણ